શું તમ પહેણ ગાઈ લ્યા ગીતા ઉપરાંત નિમણે સુવાતેર રાજવી નાયક આયકુયા અજય નાયક હંજે સંગીત ચંદ્રિકા પાડગાંવકાર હંચા ગીતા ખાતીર.